0: કરે તો ઇલેક્ટ્રિક બિલ ઉપર થી અમે ધ્યાન દેવા દરકાર કારણ ઇલેક્ટ્રિસિટી હિ ડાયરેક્ટ ઇમ્પેક્ટ કોલ્ડ બર્નિંગ હોય કોલ્ડ બર્નિંગ દ્વારા પ્રોડ્યુસ હોય તો સેટા બી દેખીવા દરકાર સેટા કે આપણે કામ કરના જેતુ અમો ઘર સીડી ઓર આઉ એસી એસી નહીં તો આમે જેતકી પાછું સેતકી આમે બંચી પાજીબુ આમે સંધ્યા બેળે જાઈ કી બા મુ આ ફેમિલી જાઈ બહાર બસુ ગરમ દિને જે નેચરલ પફોને ખાઈ રાખું
1: બહુત બઢિયા આ બહુત ભલો।